0: સાવ રામાયણમાં રામ ર રાવણ હોશે, મહાભારતમાં કૌરવ ર પાંડવ, સબૈલે કહીને કહી નારીકરી યુદ્ધ ગરેકા છે.
1: સાથે સૂર્યધારી ચલચિત્ર મંદિર ઘોરાઈ દાંગમાં ભવ્ય પ્રદર્શન ભઈરહેકો છ. નેપાલી કથાનક ચલચિત્ર બેહુલી.

0: ચાલીસ સાલમાં રામાયણમાં રામલા રાવણ હોશિયાર, મહાભારતમાં કૌરવ પાંડવ સબૈલે કહીને કહી નારીકી લાગી યુદ્ધ ગરેકા
1: સાથે સૂર્યધારી ચલચિત્ર મંદિર ઘોરાઈ દાંગમાં ભવ્ય પ્રદર્શન ભઈરહેકો છ નેપાલી કથાનક ચલચિત્ર બેહુલી।

0: સાલમાં રામાયણમાં રામ ર રાવણ હોશે, મહાભારતમાં કૌરવ ર પાંડવ, सबैले कहीं न कहीं नारी की लागि युद्ध गरेका
1: छन्। साथै सूर्यधारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ। नेपाली कथानक चलचित्र बेहुली।

0: પૌરાણિક કાળમાં રામાયણમાં રામ ર રાવણ હોશે, મહાભારતમાં કૌરવ ર પાંડવ, सबैले कहीं न कहीं नारी के लागि युक्त गरेका छन्।
1: साथै स्वर्गद्वारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ। नेपाली कथानक चलचित्र बेहुली।